વાત કરા આપા તો HG 220 આ આપણે ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય હિસારું વિકસિત હોયડી કિસમ ભારત કા ઉત્તર પશ્ચિમી મેદાની ક્ષેત્ર બાંગ ખાતર આ કિસમ જારી કરી ગઈ હૈ. એ કિસમ કા બૂટા લગભગ મધ્યમ ઊંચાઈ કા 95 લેગે 105 સેન્ટીમીટર આળા હુએ હૈ ઓર જ્યાદા શાખા આળા એ પૌધા હુએ હૈ. જીંગમાં ફૂલ લગભગ 40 સુ 50 દિન બાદ આવે. ઇંગ પાકણ ગી અવધિ લગભગ 110 સુ 120 દિન ગી હુએ ઓર ઓસત ઉપજ આપાને લગભગ 12 કુંટલ લેગે 16 કુંટલ કે બીચ મેં પ્રતિ હેક્ટેર તક આપાને મિલ જાય. સિંચિત ઓર અચ્છી બિરખા વાળા જીતા ભી ક્ષેત્ર હૈ ઓર અચ્છી નિકાસી વાળી જીકી ભી જમીન હૈ વાઇંગ ખાતર સબુ જ્યાદા ઉપયુક્ત માની જાય. આ કિસમ કમ ગિરે ઓર બીમારિયા કે પ્રતિ મધ્યમ તૌર પર સહનશીલ હૈ. બિરખા આધારિત જીતા ભી ક્ષેત્ર હૈ ભી મેં HG 220 કિસમ કી બીજાંત બિરખા ઉણ કે બાદ કરગે આપ અચ્છી પેદાવાર લીસ કહા. RGC 1002 કી અબ આપા બાત કરા તો આ કિસમ લગભગ 80-90 દિન મેં પાક કે તૈયાર હો જાય ઓર અતિ શુષ્ક ઓર કમ બિરખા કે સાગે કમ પાણી મેં અચ્છી નિકાસી વાળી માટી ખાતર ગ્વાર પેદા કરણ ખાતર આ સંપૂર્ણ ક્ષેત્ર મેં સબુ જ્યાદા ઉપયુક્ત કિસમ માની જાય. ઇંગા બૂંટા જ્યાદા શાખા હાળા ઓર પત્તિયા કા કિનારા દાંતેદાર હુએ હૈ. ઈ કિસમ કા બૂંટા લગભગ 60-90 સેન્ટીમીટર ઊંચાઈ કા હુએ. ઈ કિસમ કે 33 સુ 36 દિના કામાં હલકા ગુરાબી રંગા ફૂલ આના પ્રારંભ હો જાય ઓર ઇંગી ફળી લગભગ 4.5 સેન્ટીમીટર લંબી હુએ. ફળી કે દાના કો જીકો ઉભાર હૈ વો આપણને સ્પષ્ટ રૂપમાં દિખાઈ દેવે ઓર ઇંગા દાણા મોટા ઓર સ્લેટી રંગ કા હુએ હૈ. 100 દાણા કો ઓસ્તન ભાર લગભગ 3.1 લેગે 3.57 ગ્રામ તક હો સકે હૈ. ઇંગે કિસમ કી જીકી ઓસત પેદાવાર આપા લગભગ 10 કુંટલ લેગે 13 કુંટલ પ્રતિ હેક્ટેર તક આપા લે સકા હા. ઇંગે અલાવા આપા બાત કરા RGC 1066 કી જીના આપા લાઠી ગ્વાર ભી કમા હા. આ કિસમ 100-105 દિના મેં પાક ગયે તૈયાર હો જાય ઓર ઇંગા બૂંટા 100-115 સેન્ટીમીટર ઊંચાઈ હાળા હોય હૈ. એમાં જ્યાદા શાખા કોની બને ભાઈ લોકો. ઇંગું દાણો સફેદ ગુલાબી રંગ લેડો હુએ હૈ ઓર 100 દાણા કો જીકો ઓસ્તન ભાર હૈ વો લગભગ 3.5 ગ્રામ તક આપણને દેખણને મિલે. એ કિસમ કી જીકી ઓસત ઉપજ આપણે કિસાન ભાઈ 12 કુંટલ લે ગયે 14 કુંટલ પ્રતિ હેક્ટેર તક લે સકે હૈ ઓર ઇંગી યાંત્રિક જીકી કટાઈ હૈ વા ભી આપા કર સકા હા. અબ બાત કરા આપા HG 365 કી તો એ કિસમ કા પૌધા થોડા છોટા હુએ હૈ ઓર આ જલ્દી પાક કે તૈયાર હોને વાળી કિસમ હૈ. લગભગ 85-100 દિન કે ટાઈમ પર આ કિસમ પાક જાવે હૈ ઓર ઇંગા દાણા છોટા હોણ કે સાગે સાગે સ્લેટી રંગા હુએ હૈ. આ દાણા કી ઓસત પેદાવાર લગભગ 12 કુંટલ લેગે 14 કુંટલ પ્રતિ હેક્ટેર તક આપણને મિલે ઓર દાણા મેં ગોંદગી જી કી માત્રા હૈ બા લગભગ 30% તક આપણે કિસાન ભાઈને પ્રાપ્ત હુએ હૈ. કમ ટાઈમ મેં પાકણ કે કારણ કે આ કિસમ જી કી કટાઈ કે બાદ ભી આપા રાયા કી ફસલ ભી ઓરી મેં લે સકા હા. RGC 936 કી બાત કરા તો આ જલ્દી પાકણ વાળી કિસમ લગભગ 100-110 દિન મેં પાક ગયે તૈયાર હો જાય. ઇંગા ફૂલ ધોળા રંગ કા હુએ હૈ ઓર ઇમેં ઝુલસા રોગ ને ભી સહન કી કાફી શક્તિ હુએ હૈ. ઓસત ઉપજ લગભગ ઇંગી 4 કુંટલ પ્રતિ બીઘા હૈ. સૂખા કે પ્રતિ થોડી સહનશીલ હૈ ઓર જ્યાદા ઉપજ દેન વાળી આ કિસમ હૈ. RGC 986 કી આપા બાત કરા તો એ કિસમ કા બૂંટા લગભગ 80-120 સેન્ટીમીટર ઊંચાઈ હાળા જ્યાદા શાખા વાળા ઓર ઇંગ પત્તિયાં ખુરદરી ઓર પત્તિયા કા જીકા સિરા હૈ વહ બહુત કમ કટાવ હાળા હુએ હૈ. ઇંગા ફૂલ લગભગ 35-50 દિન કે બાદ આના શરૂ હો જાય ઓર ઇંગા પાકણ કો જીકો ટાઈમ હૈ લગભગ 115-125 દિન કો હૈ. ઇંગી ઓસત ઉપજ 10-15 કુંટલ પ્રતિ હેક્ટેર તક આપણે કિસાન ભાઈ લે સકે હૈ. દાણા ઇંગા સ્લેટી મધ્યમ આકાર કા ઓર ફળી ઇંગી મધ્યમ લંબી હુએ હૈ ઓર આ ઝુલસા રોગ કે પ્રતિ ભી કાફી સહનશીલ હુએ. સિંચિત યા થોડી અચ્છી બિરખા વાળો જીકો ક્ષેત્ર હૈ અચ્છી નિકાસી વાળી જમીન ખાતર આ કિસમ બહુત બઢિયા માની જાય. ઉન્નત કિસમ કો જીકો આપા બીજ હૈ વો આપણને અગર ઉપલબ્ધ નહીં હોય તો બી અવસ્થામાં આપા સ્થાનીય જીકી કિસમ હૈ બીંગો બીજ ભી અપના આગે અચ્છી પેદાવાર લે સકા હા. બાત કરા આપા RGC 1033 કી તો આ ભી રોગ પ્રતિરોધી કિસમ ઓર આપણે કિસાન ભાઈઓને જ્યાદા પેદાવાર દેન વાળી કિસમ હૈ. ખેત કે ચુનાવ કી બાત કરા તો ગ્વાર કી ખેતી ખાતર લગભગ હર પ્રકાર કી જમીન હૈ જીકી બાપા યુજ મેં લે સકા હા. પર જીકી ભી સોરા વાળી જમીન હૈ યા જીકા મેં લગાતાર પાણી ભર્યું રહે તો બા જમીન આપા